હવે કિસાન ભાયા ચારા ફસલારી વાત કરા તો બરસીમ જઈએ ઓર લોભિયારે બીજ વાલી ફસલારી કટઈ રો કામ કર લેણો હૈ ઓર 10-12 દિનારે અંતરાલ પે પાણત કરતા રહેણો હૈ મઈ મેં હરા ચારા રે વાસ્તે બાજરા જ્વાર ઓર મક્કારી ફસલરી વાવણી કર સકા અંડી વાવણી માર્ચ રે અંત યા પછી અપ્રેલ તક કરી જાવે પાણત રો વિશેષ ધ્યાન આપણે રાખણો હૈ હરેક કટઈ રે કેડે પાણત જરૂર કર દેની ઓર નાઇટ્રોજન રી માત્રા રી ભી ઠીક તરીકો આપણે ઉપયોગ કરનો હૈ કિસ્મારે ચયન રી વાત કરા તો મઈ રે મહિને સિંચિત અવસ્થા મેં ચારા રે વાસ્તે બાજરો કિસ્મ પીસીબી 141 મગચરી કિસ્મ TL1 નેપિયર બાજરા શંકર PVN 233 ઓર 83 શંકર 21 યે સબ હવ કિસ્મા હૈ જ્વાર રી કિસ્મા હૈ JM20 HC 136 HC 171 HC 260 HC 308 SL 44 ઓર પંજાબ સુડેક્સ ચરી 1 મક્કા કિસ્મા હૈ અણ મેં જે 1006 પ્રભાત પ્રતાપ કેસરી ઓર મેગા ગીની ઘાસ રી વાત કરા તો PGG 518 ઓર 101 ગ્વાર FS 277 ઓર ગ્વાર 80 લોબિયા રી વાત કરા તો લોબિયા 88 ઓર લોબિયા 90 ઈ સિફારિશ અંડી જો હે કર સકા ઓર ઈ કિસ્મા જો હે ચારા રી ફસલા રે વાસ્તે હવે વે ચારા ફસલા મેં મિલઈને વાવાઉ જો હે ચારા પૌષ્ટિક વણે ઓર પેદાવાર ભી હવે વે વત્તી કટાયા અણે મિલ સકે પોષક તત્વ પ્રબંધન રી વાત કરા તો મિશ્રિત ચારા મેં સહી માત્રા મેં બીજ લઈને રોગા રે વાસ્તે ઉપચારિત કર લેણો હૈ પછી ખેત મેં 2-3 બાર જુતાઈ કર દેણી હૈ 10 ટન દેશી ગોબર રી ખાત ઓર 1 બોરો યુરિયા નાખને બીજ છિડકને બોઈ દેણો હૈ ઓર જ્વાર રી 1 કટાઈ વાલી પ્રજાતિયા મેં નાઇટ્રોજન રી આધી માત્રા ઓર પહેલી પાણત રે કેડે ખેત મેં પ્રયોગ કરતા રહેણો હૈ બહુ કટાઈ વાલી ચરી મેં 30 કિલોગ્રામ નાઇટ્રોજન ઓર 65 કિલોગ્રામ યુરિયા રે લારે મક્કા મેં 40 કિલોગ્રામ નાઇટ્રોજન ઓર 87 કિલોગ્રામ યુરિયા વાવણી રે 30 દિના રે બાદ આપણે ટ્રોપ ડેસિંગ કર દેણી હે હરેક કટાઈ રે બાદ વચી તકી જો નાઇટ્રોજનની બરાબર માત્રામાં ઉપયોગ કરનો હૈ ઓર હરા ચારા રી અણે જો હે હવ બઢતવાર વેગા કિસાન ભાઈ આ હવ બઢતવાર વેવા પે જરૂરત રે અનુસાર ચારા રી કટાઈયા લેતા રહેણો હૈ ઓર કટાઈ રે કેડે આધો બોરો યુરિયા છિડક દેણો હૈ તાકી ચારારી ફસલારી પેદાવાર હવેઈ શકે અબે વાત કરા ગ્રીષ્મકાલીન ઘેરી જુતૈરી રવિ ફસલ કટવારે તુરંત કેડે મિટ્ટી પલટવા વાલા હલ યા પછી ટ્રેક્ટર હું ઘેરી જુતાઈ કર દેણી હૈ નમી રેવા પે જુતાઈ કરવા હું ડીઝલ રી મહેનત કમ લાગેગા ઓર ગ્રીષ્મકાલીન જુતૈરી વાત કરા તો દેખો રવિ ફસલારી કટાઈ રે કેડે ખેત મેં મિટ્ટીને પલટને ઘેરી જુતાઈ કર દેણો હૈ અને દોરાન દેખો ખેતને ખાલી છોડને તેજ ધૂપ ઓર હવારે સંપર્ક મેં રેવા દેણો ચાવે ગ્રીષ્મકાલીન જુતાઈ મિટ્ટી રી ઉર્વરતા બઢે ખરપતવાર ખતમ વેવે કીટ નિયંત્રણ વેવે પ્રાકૃતિક પ્રભાવ ભી હવ રેવે વર્ષા જલ સંચયન વહી શકે કાર્બનિક પદાર્થ ભી બઢે લારેસ દેખો કીટ રોગ અણા પે નિયંત્રણ વહી શકે મિટ્ટી રો કટાવ ભી કમ વે ઓર ટેમ પે દેખો આપણી વાવણી વહી શકે ફસલ અવશેષ જણા ઓર ખરપતવાર મિટ્ટી મેં દબાઈ દેણા ચાવે અણી ઊં વિસરતા રહેવે જણ્યું કાર્બનિક પદાર્થ બઢે ઓર દેખો જમીન ઉપજાઉ મણે બહુ વર્ષે ખરપતવાર જિસરે કી મોથા દૂબ ઓર જડા સમેત ઉપર આઈ જાવે અને હું ધૂપ ઓર ગરમ હવા મેં સૂખ નહીં નષ્ટ વહી જાવે ગ્રીષ્મકાલીન જુતાઈ હું દેખો જુતાઈ કરા તો કીડારા અંડા પીપા ઓર ઇલિયા ઉપરે આઈ જાવે જણ્યું ચીડિયા ખાઈ જાવે ઓર એ ધૂપ મેં નષ્ટ વહી જાવે વાયુ ઓર સૂર્યની કિરણાઓ દેખો મિટ્ટીને ખનિજ પદાર્થ પૌધા રે વાસ્તે ઉપલબ્ધ વેવે મિટ્ટીની બનાવટ દાનેદાર વેવે વાયુ સંચાર ઓર જલ ધારણ ક્ષમતા ભી અણ્યું બઢે ગ્રીષ્મકાલીન જુતાઈ ગોબરી ખાદ ઓર દૂજી જો કાર્બનિક પદાર્થ હે વે મિટ્ટીમાં હવ તરીકો મિલ જાવે પોષક તત્વ જલ્દી ફસલામાં ઉપલબ્ધ વહી શકે ઓર તેજ ધૂપ કીડા મકોડા રોગજનક નિમેટોડ રી ગાંઠા ખરપતવાર રા બીજ ઈ સબ ઉપરે આઈને નષ્ટ વહી જાવે રોગરો પ્રકોપ ભી કમ વહી જાવે ઓર દેખો વર્ષામાં પાણી ખેતરી મિટ્ટીમાં કટાવમાં ભારી કમી વેવે ઓર ખેત તૈયાર રહેવે જણ્યું કહીએ પહેલી વર્ષા રે લારેશ જોએ આપા ખરીફ ફસલ રી ટેમ પે વાવણી ભી કર સકા ઓર હવ ઉપજ લઈ સકા તો કિસાન ભાયા અણી તરીકો આપા જાણકારી કરીએ કે ભાઈ કિસરે આપા ગ્રીષ્મચાલીન જુતાઈ કરલાંગા ઝંડા લાભ વહી શકેગા ઓર શાકભાજીની ખેતી જો કિસાન ભાઈ કર રહ્યા ભી કિસરે કામ કરેગા તાકી ઉપજ હવ વહી શકે ઓર પેદાવાર ભી હવ વહી શકે હવે માણે કાર્યક્રમ રો ટેમ વહી ગયો તો ચાલા સા રામ રામ સા

0: જો સંસ્કૃતિ હે વનો સુંદર મિશ્રણ આપને દેખવાને મિલે એસા ક્યોંકિ યો ગુજરાતની જો સીમા હે વને બેહદ કરીબ હે ઓર અટે હર સાલ મહિરા મહિનામાં સમર ફેસ્ટિવલ ઓર દિસંબરમાં વિન્ટર ફેસ્ટિવલ મનાયો જાવે જેનીમાં લોકનૃત્ય ઓર સાંસ્કૃતિક પ્રસ્તુતિયાં વેવે હેસા ખાન પાન અટે આપા દેખા અટે આપણી જો પારંપરિક રાજસ્થાની થાલી હે જેસે દાલ બાટી ચૂરમો વેગ્યો વને લારે લારે ગુજરાતી જે વ્યંજન હે વનો બી બહેતરીન સ્વાદ ચાખવાને મિલે હેસા ખરીદદારી રી વાત કરા તો નક્કી જ્વેલરી આસપાસ બાજારામાં હસ્તશિલ્પ સંગમરમરી બની વસ્તુઓ કોટા ડોરિયા સાડિયા ઓ રાજસ્થાની પારંપરિક આભૂષણ ખરીદ્યા જઈ શકે ઓર અટે કિસ્તર પહોંચનો અન્ય બી જાણકારી કરાવો
1: દેખો સા જટે કિસ્તર પહોંચવારી અગર આપ વાત કરી રહ્યા હો તો અણીમે દેખો હવાઈ માર્ગ સબુ નજદીકી હવાઈ અડ્ડો ઉદયપુર જટ્યા પર ડબોક એરપોર્ટ હે અટું લગભગ 175 કિલોમીટર દૂર હે અંડે અલાવા અમદાવાદ એરપોર્ટ રો ભી એક બહુ અચ્છો વિકલ્પ હે રેલ માર્ગ સબુ નજદીકી રેલવે સ્ટેશન આબુ રોડ જો મુખ્ય પહાડી શહેર રે લગભગ 28 કિલોમીટર દૂર હે યો સ્ટેશન દિલ્હી મુંબઈ જયપુર અમદાવાદ જેસા પ્રમુખ શહેરા મેં અચ્છી તરીકો જુડ્યો તકો હે સડક માર્ગ રી વાત કરા તો માઉન્ટ આબુ રાષ્ટ્રીય રાજમાર્ગો બહુ અચ્છી તરીકો જુડ્યો તકો હે આબુ રોડ માઉન્ટ આબુ તક ચડવર વાસે ઘુમાવદાર ખૂબસૂરત પર્વતીય રાસ્તા હે જટે સરકારી બસા હે પ્રાઇવેટ ટેક્સિયાં હે અણાથી હું આપણા આસાની પહોંચી શકાશા તો બહુ બઢિયા યો હે કે અટે આપણે ઘૂમવા વાસ્તે સબ તરીકારા હર પ્રકારના સાધન મિલી શકે સા ઓર દેખો સા કે અણીને મહિને આપણા વાતચીત ઓર કરા પર દેખો આપણા ઘડીરી અડી દેખા તો અણી કાર્યક્રમો ચાલવારો ટેમ વેગ્યો હે સા તો મમતાભાઈ સા ચાલા સા
0: રામ રામ સા
1: રામ રામ સા

0: વચ્ચે રહ્યો જો લિંક રોડની સ્થિતિ હે બંને ખરાબ વ્યવહારે કારણ વાહનારી ગતિ જો હે ધીમી વહી જા ઓર ઇંધનનો ખર્ચ બળી જાવે હે સા
1: કોલ્ડ ચેન ઓર રેફ્રિજરેટર વાહનારી કમીરી વાત કરા તો ટમાટર હરી સબ્જિયાં ફલ ઓર ડેરીનો જો ઉત્પાદ હે જેસી ચીજા જલ્દી ખરાબ વ્યવહારી શ્રેણીમાં આવે તો વણાને એક સ્થાનનું દૂસરે સ્થાન પર લે જવાર વાતે વિશેષ તાપમાન ઓર નિયંત્રિત વાહનારી આવશ્યકતા હે ઓર આપણે દેશમાં એસા વાહન કોલ્ડ સ્ટોરેજરી નેટવર્કની ભારી કમી હે અને કારણ કહી વે કે પરિવહન દોરાન લગભગ 20-30% તક ફલ ઓર સબ્જિયાં સડક પર બરબાદ વહી જશે
0: બિલકુલ સા ઓર દેખો આણી રે મહિને આપણે કહેવા કે પરિવહન રી ઉચ્ચ લાગત રી વાત કરા તો છોટા ઓર સીમાંત કિસાન ભાઈ હે બણારે પાસ મેં અત્રો ઉત્પાદન ની વેવે કે વે પૂરો ટ્રક યા બડો વાહન કિરાય પે લે જઈ શકે તો વણાને છોટા સા વાહન રો સહારો લેણો પડે જનનો કિરાયો પ્રતિ કિલોગ્રામ રે હિસાબ બહોત હી જ્યાદા બેઠે હે અને અતિરિક્ત ઈંધન રી બઢતી કિંમતા ટોલ ટેક્સ રાસ્તા મેં વેવા વાલી અનૌપચારિક વસૂલિયા પરિવહન લાગતને અત્રો બઢાઈ દેવે કે કિસાનારે મુનાફાને બરાબર રહી જાવે સા
1: બિચોલિયાની વાત કરા તો ખરાબ પરિવહન જે વ્યવસ્થા હે એનો સીધો ફાયદો બિચોલિયા ઉઠાવે વે કિસાનારી મજબૂરીનો ફાયદો ઉઠાઈને ખેતુસ બેહદ કમ દામ પે ફસલ ખરીદી લે કોકી કિસાન જાણે કે અગર વે ખુદ શહેરી મંડી તક જાયગા તો પરિવહન રે અભાવમાં ફસલ રસ્તામાં ખરાબ હોઈ જઈ અને અલાવા મંડિયામાં લાગવાવાલો લંબો જામ પ્રશાસનિક આપણા દેખા વણારી ધીમી ચાલ ઓર વાહનારા ઘંટો વણાને ઇંતજાર કરનો પડે જણ્યું ઉત્પાદરી તાજગી ઓર ગુણવત્તા ઘટી જાવે હેસા
0: દેખો સા કે અણી રમીને બજારમાં મહેંગાઈની વાત કરા તો પરિવહન રે દોરાન ફસલ બરબાદી વેવા પે શહેરમાં આપૂર્તિ કમ વહી જાવે જણ્યું ફલ સબ્જિયા મહેંગી વહી જાવે લારે લારે ખાદ્ય સુરક્ષાનો ખતરો બી બઢ જાવે હર સાલ લાખો ટન અનાજ બાગવાની ઉત્પાદ સહી લોજિસ્ટિક્સની વ્યવહારે કારણ વે ધીરે ધીરે નષ્ટ વહી જાવે તો અને સંભવિત સમાધાનની બી વાત કરા કે પીએમ ગ્રામ સડક યોજના ગ્રામીણ ક્ષેત્રમાં મુખ્ય મંડીઓ જોડવા વાસ્તે પક્કી સડકારે નેટવર્કને મજબૂત કર્યો હે લારે લારે વણા નીચે ક્ષેત્રરે સહયોગો ગ્રામીણ સ્તર પર કોલ્ડ ચેન કલેક્ટર્સ ઓર રેફ્રિજરેટર જેસી ટ્રકારી સંખ્યા ભી બઢાઈ હે સા
1: તો દેખો કૃષિ ઉત્પાદ ઓર પરિવહનની જે સમસ્યા હે વા કેવલ એક મુદ્દો નહીં હે બલ્કિ સીધા તોર પર આપણે દેખા ગ્રામીણ અર્થવ્યવસ્થામાં જુડ્યો થકો હે જદી આપણે પરિવહન તંત્રને આધુનિક ત્વરિત ઓર કિફાયતી નહીં વણાયો જાયગા વર્તક કિસાનારી આય દોગુની કરવાનો સપનો પૂરો નહીં વહી શકેગા ઓર ડિજિટલ પ્લેટફોર્મ જેસા મજબૂત પરિવહન ગ્રીડને જોડીને અણી સંકટરો સ્થાયી સમાધાન નીકાળ્યો જઈ શકે સા
0: બિલકુલ સા તો દેખો બહુત હી બઢિયા જાણકારી આપણા કિસાન ભાઈ બહેન ને કરે કે કૃષિ ઉત્પાદ ઓર પરિવહન જી સમસ્યા બારે મેં ઓર અભી આપ કેવો મમતા ભાઈ સાથે એક ઓર રાજસ્થાની ગીત હુણાઈને આપણા કિસાન ભાઈ બહેનારો મનોરંજન કરાવા સા

0: મમતા ભાઈ સા,
1: હા સા,
0: દેખો સા, બહુ હી પ્યારો સો રાજસ્થાની ગીત જો હે આપણા કિસાન ભાઈ બહેના ને આપણે હુણાયો સા, ઓર જાનકારી ને આગે બઢાવતા તકા દેખો અભી આપા જાનકારી કરાવા કિસાન ભાઈ બહેના ને કી નો તપા પ્રકૃતિ રો જો અનિવાર્ય સંતુલન હે વણી રે બારે મે કી ભારતીય સંસ્કૃતિ ઓર પારંપરિક મોસમ વિજ્ઞાન જો હે વણી મેં નો તપારો વિશેષ સ્થાન હે જેસર કી જેઠ મહિનારા શુક્લ પક્ષ મેં જદી સૂર્ય તેજ રોહિણી નક્ષત્ર મેં પ્રવેશ કરે તો વો હે જો વની જદી વની શરૂઆત વેવા લાગ જા યા શરૂઆતી નો દનારો નો તપા કયો જાવે આમ તોર પે યો મહિરા આખરી સપ્તાહું ચાલુ વેવે જો જૂન રા પહેલા સપ્તાહે વચ્ચે આવે તો અણી નો દના મેં ભીષણ ઓર રિકોર્ડ તોડ ગરમી પડે હે સતઈ તોર પે દેખવા મેં યા ભીષણ તપિસ ઓર લૂ આમ જનજીવનને પરેશાન કરવા વાલી લાગે લેકિન વાસ્તવ મેં યા પ્રકૃતિ રો એક અત્યંત મહત્વપૂર્ણ ઓર અનિવાર્ય સંતુલન ચક્ર હે સા
1: બિલકુલ સા નો તપારે માધ્યમ પ્રકૃતિ ઘણી પ્રકાર આપણો સંતુલન વણાવે અને બારા મેં આપણે વાત કરા તો અણી મેં દેખો કઈ કઈ વેગા આપણા દેખા નો તપા મેં યું વેગા કે ભાઈ નો આપ નો દિના તક નરી હારી ગરમી પડેગા ઓર અણી ટેમ પે તાપમાન 50 ડિગ્રી તક ભી પહોંચી શકે શાસ્ત્ર અનુસાર આપણે દેખા કે કઈ કઈ વેગા તો દેખો પહેલા નો તપારા છે 2 દિન વેગા વણી મેં નરે હારા ચૂહા આવેગા ચૂહા જાયગા ઓર અગલા 2 દિના મેં કીડા મકોડા બઢી જાયગા ચોથો ઓર પાંચવા દિન થી વાત કરા તો ટીડિયારા અંડા નષ્ટ વેવા લાગેગા ઓર પાંચવા ઓર છઠ્ઠા દિન મેં બુખાર લાવા વાળા વિષાણુ નહીં મરેગા ઓર છઠ્ઠા ઓર સાતવા દિન મેં સાપ બિચ્છુ નિયંત્રણો બહાર વહી જાયગા સા ઓર આખરી 2 દિન રી વાત કરા તણી મેં આંધિયા અધિક ચાલેગા ફસલ ચોપટ કરદી ઓર પ્રકૃતિરો જો સંતુલન હે વો બગડી જાયગા વર્ષારો જો ટેમ હે એની માત્રા ભી પ્રભાવિત વેગા માનવ પશુ પક્ષીઓ સમસ્ત જે જીવ જગત હે વણા પે ભી એનો દુષ્પ્રભાવ પડેગા સા
0: બિલકુલ સા તો કહેવારો મતલબ યો છે કે મમતા ભાઈ સા દેખો આપણે તો આપણે કિસાન ભાઈ બહેનને એક જ વાત કહેણી કે નો તપા પ્રકૃતિરો સહનશીલતા પ્રતિફળ રે સિદ્ધાંત રો સબુ બડો ઉદાહરણ હે યો આપણે શીખાવે કે બડા ઓર સુખદ બદલાવ જીસ્તર કી સુખદ વર્ષા ઋતુ રે વાસ્તે કઠિન ઓર તપસ્યા ભરા દોર ગુજરનો અનિવાર્ય હે અગર નો તપા ન તપે તો પૃથ્વીરો જલ મોસમ ચક્ર પૂરી તરીકે ડગમગાઈ જાયગા અણી વાસ્તે નો તપા કોઈ પ્રાકૃતિક પ્રકોપ નહીં હે બલ્કિ ધરતીરો એક નયો જીવન દેવા રે વાસ્તે પ્રકૃતિનો એક અનિવાર્ય ઓર સુંદર સંતુલન હે લેકિન ફિર ભી મમતા ભાઈસા આપણા આપણા કિસાન ભાઈ બહેનને એક વાત કહેવા કે દેખો અણી નો તપા મેં ધ્યાન રાખણો હે દેખો આવ્યો માનવ શરીર હે કણી ભી દેર શરીરે કઈ ભી વહી જા તો આપણે વેતી કોશિશો ધૂપ હું થોડો વંચવારી કોશિશ કરની હે ઓર આપણે થોડી સાવધાની બરતની હે
1: તો દેખો સરજુ ભાઈસા યા તો જાનકારી ઓર અભી આપ કહો તો ચાલતા ચાલતા કિસાન ભાઈને એક રાજસ્થાની લોકગીત કાર્યક્રમ મેં ઓર હુણાઈ દાસા
0: બિલકુલ સા

0: કેમેરા મુજબ ટ્રિપલ ટેસ્ટ રપટરા આધારો રાજનીતિક આરક્ષણ દિયો ચાવેલા
1: હમરી સરકાર અનેક બાદ આયોગ કા ગઠન કિયા આયોગ ની કાર્યવાહી તીવ્ર ગતિ સે કર રહી હૈ ઓર જે આયોગ કી રિપોર્ટ આયેગી સરકાર ચુનાવ કરાને કો તૈયાર હૈ સંવિધાનિક બાધ્યતા કે તહેત તબ તક ઓબીસી વર્ગ કે સંબંધ મેં આયોગ કી રિપોર્ટ નહીં આ જાતી તબ તક ચુનાવ કરાયા જાના શાયદ ચુનાવ આયોગ
0: રાજ્ય માનવાધિકાર આયોગ નાગોર જિલ્લામાં ખુદાઈરા કામ જોડ્યા મજૂરામાં સિલિકોસિસ રી બીમારી અરવારા ઇલાજ સારું જરૂરી સુવિધાની કમીમાં થે ખુદ સંજ્ઞાન લીનો હૈ આયોગરા અધ્યક્ષ જસ્ટિસ જી આર મૂલચંદાની નાગોરરા કલેક્ટર અર ચીફ માઇનિંગ ઇન્જિનિયર ને નોટિસ જારી કર ગેરકાનૂની તરીકા ખુદાઈરા ખિલાફ કરડી કાર્યવાહીરા હુકમ દીના આયોગ અહેલકારા ને સગળા ખનન હલકાની ભૌતિક જાંચ કરણ અર મજૂરા ને હિફાજત જુડિયા સાજો સામાન મુહૈયા કરાવણો તે કરણ અર સિલિકોસિસ રા મરીઝા રા ઇલાજ સારું હર મહિના ખાસ શિબિર લગાવણ બાબતે કહ્યો ભારતીય પ્રશાસનિક સેવા રા સાલ 2025 બેચ રા શિખાવણ લઈ રહ્યા અહેલકાર આજ જયપુર રા લોકભવનમાં રાજ્યપાલ હરિભાઉ બાગડે મુલાકાત કીની ઈ મોકે રાજ્યપાલ આ અહેલકારાઓ જનતારા પ્રતિ સંવેદનશીલ ભેર કામ કરણ સારું કહ્યો શ્રી બાગડે જનતાઓ જુડ્યા મુદ્દા માથે ખાસ ધ્યાન દેવણ રી રાય દીની રાજ્યપાલ કેન્દ્ર અર રાજ્ય સરકાર કાનૂન ચલાઈ જવાની વિકાસ રી યોજનામાં અસરદાર તરીકાઓ લાગુ કરણ માથે જોર દીનો એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો પ્રદેશ માં પડ રહ્યા જબરદસ્ત તાવડા સાગે ઉન્નો બાયરો બાજણો મિનખા જિનાવરા અર પરિંદા રા હાલ બેહાલ હૈ બાડમેર માં આખા દિન આંધી ચાલણું પરેશાની રો સામો કરનું પડ્યો રાજ્યમાં લારલા 24 ઘંટા માં સૌ વધુ તાપમાન શ્રી ગંગાનગર માં 45.1 ડિગ્રી સેલ્સિયસ દર્જ કરી છ્યો વઠે તેજ ગરમી ને ધ્યાન રાખતા થકા ચિકિત્સા સ્વાસ્થ્ય વિભાગ રી ઓરો જનતાઓ એહતિયાત રાખણ રી અપીલ કરી છી હૈ ફલોદી માં 44.8 અર અલવર અર પિલાની માં 44 ડિગ્રી સેલ્સિયસ અધિકતમ તાપમાન નાપી છ્યો મોસમ વિભાગ રે મુજબ આવતા એક સપ્તાહ તાઈ પ્રદેશ રા ઘણખર હલકા માં મોસમ સાફ રહેવેલા હાલાંકી કાલ રાજ્ય રા ઉત્તરાદ આતુણી હલકા માં 40-50 કિલોમીટર પ્રતિ ઘંટારી રફતારો આંધી ચાલણ રા આસાર હૈ વન અર પર્યાવરણ મંત્રી સંજય શર્મા કહ્યો હૈ કે જનતારી ભેળી કોશિશા અર ગોડાવણ પ્રજનન કેન્દ્રા રે જરીએ રાજ્ય પક્ષી ગોડાવણ રી તાદાદ માં લગાતાર બધોતરી ફેર રહી હૈ વે આજ જેસલમેર માં રાખી જ્યા રાજ્ય રા પહેલા ગોડાવણ દિવસ કાર્યક્રમ માં બોલ રહ્યા હા
2: और जो मुझे जानकारी दी गई है इस अपने नेचुरल सोर्स में लगभग 130 गोडावन पक्षी हमारे पास हैं और 87 गोडावन पक्षियों को हमने चूजे पैदा करके कृत्रिम तरीके से तैयार किए हैं आने वाले समय में जो हमारा राजकीय पक्षी है गोडावन उसके संरक्षण में वन विभाग मुस्तैदी से काम करेगा गोडावन की संख्या में वृद्धि होगी और पर्यावरण के संरक्षण में एक महत्वपूर्ण भूमिका वन विभाग और हमारा गोडावन पक्षी और वन विभाग देने का
0: ઈ મોકે વનમંત્રી ગોડાવણ રીમૂરત રો અનાવરણ કિનો અર પર્યાવરણ ને બચાવણ રવારા માય સ્કૂલા માય રાખી જી હોણા જીતણવાળા રો માન કિનો ઈ પાછે વે સમરા ગોડાવણ બ્રીડિંગ સેન્ટર અર ડેઝર્ટ નેશનલ પાર્ક રા સુદાસરી હલકા રો દોરો કિનો શ્રી શર્મા વઠે અહેલકારાઓ ગોડાવણ ને બચાવણ સારું કરી જા રહી કોશિશા રી જાણકારી લીની સ્કોટલેન્ડ રા ગ્લાસ્ગો માય 23 જુલાઈ 2 અગસ્ત તાઈ ભેવણવાળા કોમનવેલ્થ ગેમ્સ 2026 માં શિરકત કરણ સારું ભારત રા ખેલાડિયા રા નામ રો એલાન કરતીઓ ચ્યો હૈ આમાય કોટારી મુક્કેબાજ અરુંધતી ચૌધરી શામિલ હૈ વા 70 કિલોગ્રામ ભાર વર્ગ માય ભારત રી ઓરો રિંગ માય ઉતરેલા અરુંધતી રાષ્ટ્રમંડળ ખેલા માય શામિલ ભેવણવાળી રાજસ્થાન રી પહેલી મહિલા મુક્કેબાજ વહેલા વે બોક્સિંગ વિશ્વ કપ અર વિશ્વ ચેમ્પિયનશિપ માં તમગા જીતર દેશ અર પ્રદેશ રો નામ રોશન કિનો હૈ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અરુંધતી ને સોશિયલ મીડિયા સંદેશ રે જરીએ બધાઈ દેતા થકા કહ્યો કે અમારી આ ઉપલબ્ધિ નૌજવાના સારું સીખ દેવણવાળી હૈ અરુંધતી ફિલહાલ ભારતીય ખેલ પ્રાધિકરણ સાઈ રા પટિયાલા